0: જાય છે તો તે માટે મિલાતા કે પાણી
1: ઢુંગો લયો તૈયાર પણ ઠૂલો ઢુંગો ગલાઉંદઈ નાના સકેરા ધંડાઈ કાકો ખેરા ઠૂલો ઢુંગો ગલાઉંદઈ ભોકો પેકો રણકો લાલસા ભાને થાનકો આકો પૂછાર હલાઉંદઈ